165 4 મેગાહર્ટઝ એર તુમ્હે ઐકતા આકાશવાણી પણજી કેન્દ્રાસ એફએમ રેઇનબો ચેનલ મોગળાક મેનુ 7 વાજાઉન 10 મિનિટ આણી 50 સેકન્ડ જાતાત આણી તુમચા સાંગતા ગાતા નમસ્કાર ગોવા હી કાર્યવળ.

તેમણે મુચી વિસ્તારની તેમના એક દંડપર જથ્થો ભેટલો હ્યો તર એક વાર કર્યા હોય દોન વરા જતા હ્યા ઉપરાંતી નાટ્ય સંગીતાચી કર્યા હોય રોકડીચ